તેરો અંત ન કોટ ફરાદ હમારે અનક વિધિ સમજાઓ હમ અજ્ઞાન અલપ મત થોરી તુમ આ

કોઈ પ્યાર વાળા પ્રેમી અપને મન દે અંદર પ્યાર દા દીપ જલા કે પ્યારે ના જુડે ઇસ તરહ નદી દા પાણી अपने प्रीतम नु मिलन वास्ते तुरिया जांदा इस दे अंदर आस है मिलाप दी इसे तरह जीवन आशावादी है जीवे आशा मरे निरा साईं दे प्यार विच ਇਹ ਵੀ ਕਿਸੇ ਅਗੰਮੀ ਆਸ ਵਿਚ ਬੈਠਾ ਅੰਮ੍ਰਿਤ ਵੇਲੇ ਜੁੜਿਆ ਹੈ।

રસના ખાલી ના રહે. સારે માલક દે દર તે હાજી અલગ. બાબાજી વચન કર દે સન કે ગુરુ નાનક દે દર ખાલી ચલા જાયગા સારા ખાલી રહેગા. કરો તે સારે હાજી અલગ. કીર્તન હો રે કીર્તન દે પ્યાર વાળે કીર્તન રિકોર્ડ કર રહે. ટેપા લગી કુછ બુદ્ધિ અનુસાર જો સેવક બોલી જાંદા ઓ રિકાર્ડ હોઈ જાય. એ તો છોટી ટેપ હૈ. ગુરુ નાનક પાતશાહ દે દરબાર ઇતની વડી સારી ટેપ લગી હોઈ હૈ. જો ભી ગુરુ કુમારી ભાઈ ઇતે આઉંદા હૈ જિસ પાઉના આઉંદા હૈ ઓ રિકાર્ડ હોયા જાંદા હૈ.

અરે છલ તું કોણ બચદો પ્રગુણ મોયા મોયા આકાશ હમ સદગુણ રાખે દેકર બ્રાહ્મણ ને કે તન ગુરુ અમરદાસ ગંગારામ આપણે મુનિમા વલ તક દે તે કહેના ભાઈ વેખો કોઈ અમરદાસ ના લેણ દેણ આપણે નાલ હૈ કોઈ ખાતા મુનિમા ને સારિયા ગઈયા ખોલ કે સિર ફેરે અમરદાસ ના કોઈ ખાતા નહીં ઓ ભી કોઈ વૈયા જીને ગુરુ ના ખાતા કોઈ નહીં આગળ ચડી ભાઈ ઓ વૈયા અધૂરિયા ઓ ખાતે સંપૂર્ણ નહીં હન જેના પૂરે ગુરુ ના ખાતા નહીં ચાલે ગંગારામ બડી આકડ ના દેખો જી કેસે લોગ ના કોઈ લેણ ના કોઈ દેણ એવે પૈસો ની હતી બ્રાહ્મણ ને કહ્યું ગંગારામ ગુરુ ની બક્ષિશ નું ભૂલ ગઈ આજે ડાકર કે ભ્યા બોલતે હૈ મેં આપ તેનું તકિયા હૈ ગુરુ દે લંગર તું જૂઠે પાડે મારી દે આજ માયા દે ચલકારે વિચ કૃષ્ણ વિચ તું ગુરુ નું ભૂલ ગઈ કહેણ લગા હે તો ગુરુ પર ગુરુ દા કામ એ થોડા ભી હુંદી આપ ભેજ દેણી હૈ આજ 500 ભર દિતા કલ 1000 ભી હુંદી ભેજ દેવે હું મેં માયા જાયા થોડી કરની આખો શ્રી અરે સુનુ પતા નહીં સી કે જાયા માયા તો ઓ હુંદી હૈ જેડી બુરે પાસે લગે શરાબા કફાફા ચ લગદી ભેડે કમ્મા ચ લગદી હૈ જેડી ગુરુ નાનક મેં મેખે લગ રહી હૈ ઓ તો સફલ હો રહી ગોસાઈ તુલસીદાસ મેં લિખે હૈ ના માયા હૈ તો ઘાટ કી દોડ ચલાવે રહા એક લે જાવે નર્ક કો એક સ્વર્ગ દે બુરે પાસે લાવ નરકા ના બુઆ ખોલ દી હૈ ગુરુ નાનક દે લેખે લાવ ગુરુ નાનક નાલ જોડ દે બાબા જી વચન કર દે સર પર આજકાલ બાબે વાલ કિસે વિરલે દી લગદી હૈ બાબર વાલ બહુ તેજી લગ લાખ રૂપિયા ટેક્સ તો દે દેવાંગે પર જે બાબે વાલ લાણી હોય તો જી 1000 રૂપિયા લે આખો શ્રી હોય પર નહીં બાબા જી વચન કર દે સર માયા મિલ જાણી કોઈ વડી ચીજ માયા મિલ જાણી એ કોઈ વડી ચીજ નહીં પર માયા નું ગુરુ ને ખેલાણા ગુરુ ની વખત કિસે ભાગા વાળે ભી લગદી પર માયા લગદી જરૂર અગે એની પુરુષે નું સામ સામ કે રખદા હૈ પર જિસ તરહ પાણી ચલતા રહેતા હૈ ઇસે તરહ માયા ભી ચલદી એક પાસે બન લોગે પાણી દૂજે પાસે ચલે ત્રીજે પાસે ઇસે તરહ જે કોઈ આદમી ચંગે પાસે માયા નું નહીં લાવેગા તાં બાબા જી બચન કર દે સન ફિર ડાક્ટર લે જાણગે આખો શરીર એને તો ચલના હી એસે રોગ લગ જાંદે જિના દા ના સુણ કે શરીર તો બાબા જી વચન કર દે સન વકીલ લે જાણગે મુકદમા પે ગયા બસ ચોર ચુકે લે જાણ પર પાગણ વાળે ગુરસિખ જો ગુરુ નાનક ભી દીતી હોય દાદ ગુરુ નાનક દે દેખ માયા માડી નહીં એ સારા ડંબર માયા માયા દઈ હૈ જો ગુરુમુખ પરિવાર તે બાબાજી ને મહાન ભક્તિ કીધી રાજ જોગ ભક્તિ હૈ પર એ માયા ગુરુ ના જાય પર કઈયા નું માયા ડંગ ભી લેંદી હૈ માયા હોઈ કેના વાસ્તે નાગરી હૈ જિના નું ગુરુ બોલી જવાબ દે દીતા બિચારા બ્રાહ્મણ વાપસ આયા સાહેબા દે દરબાર ચ મથા ટેકયા રો પ્યા કહેણ લગા મહારાજ હજુર કહેણ લગે સુના મિલ ગયા 500 રૂપિયા રો કે કહેણ લગા મહારાજ જે તુહાડા ગંગારામ ના કોઈ લેણ દેણ નહીં સી તો મેનું ક્યો ઇતની દૂર ભેજ હજુર કહેણ લગે નહીં મિલ્યા પાઈ મહારાજ તો અહંકાર જ બોલ હજુર કહેણ લગે કોઈ સાહેબ દી ચાદર દી બુકણ માર કે બેઠે ਸੱਜਾ ਹੱਥ ਕੱਢਿਆ ਤੇ ਇਸ ਤਰ੍ਹਾਂ ਕਰਕੇ ਮੁੱਠੀ ਮੀਟ ਕੇ ਜੇਬ ਚ ਪਾ ਲਈ ਤੇ ਕਹਿਣ ਲੱਗੇ ਅੱਗੇ ਤਾਂ ਸਾਡਾ ਗੰਗਾ ਰਾਮ ਨਾਲ ਲੈਣ ਦੇਣ ਸੀ ਗੁਰੂ ਨਾਨਕ ਸੀ ਸਾ ਤੇ ਗੰਗਾ ਰਾਮ ਸੀ ਕੁਮਾਸਤਾ ਜੋ ਆਪਿਆ ਕਹਿੰਦਾ ਤਾਂ ਅੱਜ ਤੂੰ ਲੈਣ ਦੇਣ ਕੋਈ ਨਾ ਤੇ ਜਿਸ ਤਰ੍ਹਾਂ ਬਟਨ ਉੱਪਰ ਕਰ ਦਈਏ ਫੌਰਨ ਹਨੇਰਾ ਹੋ ਜਾਂਦਾ ਇਸੇ ਤਰ੍ਹਾਂ ਪਿਆਰੀ ਸਾਧ ਸੰਗਤ ਸਾਹਿਬਾ ਨੇ ਜਿਸੇ ਨੇ ਬਖਸ਼ਣ ਵਾਲਾ ਬਖਸ਼ਿਸ਼ ਵਾਲਾ ਬਟਨ ਜਿਹੜਾ ਸੀ ਉੱਪਰ ਕੀਤਾ ਫਿਰ ਉਸੇ ਤਰ੍ਹਾਂ ਘਾਟੇ ਆਖੋ ਸ੍ਰੀ ਹੈ ਸਤਿਗੁਰ ਸੇਤੀ ਗਣਤ ਜੋ ਰੱਖੇ ਹਰ ਪੜਤ ਸਭ ਤਿਸਬਾ ਗਿਆ ਮਿਟ ਝਈਆਂ ਪਾਵੇ ਚੱਕੂ ਸੁੱਟੇ ਚਖਦਾ ਚਖਦਾ ਉਹ ਚੜ ਪਿਆ ਮਿਤ ਉਪਾਵ ਕਰੇ ਮਾਇਆ ਧਰਮ ਕਾਰਨ ਅਗਲਾ ਤਨ ਵੀ ਉੱਡ ਗਿਆ ਕਿਆ ਉਹ ਖੱਟੇ ਕਿਆ ਉਹ ਖਾਵੇ ਜਿਤ ਅੰਤਰ ਸਹਿਸਾ ਦੁੱਖ ਪਿਆ ਨਿਰਵੈਰਾਂ ਨਾਲ ਜੋ ਵੈਰ ਰਚਾਏਂਦੇ ਤਾਪ ਜਗਤੇ ਕਾ ਤਿਨ ਸਿਰ ਲਿਆ ਉਹਨਾਂ ਅੱਗੇ ਪਿੱਛੇ ਤੋਰੀ ਨਾਹੀ ਜਿਨ੍ਹਾਂ ਅੰਦਰ ਨਿੰਦਾ ਮੋਹਮ ਪਿਆ ਹਜ਼ੂਰ ਕਹਿੰਦੇ ਜੇ ਉਹ ਸੋਨੇ ਨੂੰ ਅਸਲਾਵੇ ਤਾਂ ਕਿਉਂ ਦੇਤੀ ਮਾਲਕ ਦੀ ਮਿਹਰ ਨਾ ਆਵੇ ਤਾਂ ਸੋਨਾ ਮਿੱਟੀ ਹੋ ਜਾਂਦਾ ਜੇ ਬਖਸ਼ਿਸ਼ ਦਾ ਬੂਹਾ ਖੁੱਲਾ ਹੋਵੇ ਤਾਂ ਮਿੱਟੀ ਸੋਨਾ ਕੰਗਾਲ ਹੋ ਗਿਆ ਫਿਰ ਗੰਗੂ ਬਣ ਗਿਆ ਫਿਰ ਮੈਂ ਦਰ ਦਰ ਛੋਕਰਾ ਖਾਂਦਾ ਸੋਚਿਆ ਹੁਣ ਕਿਧਰ ਜਾਵਾਂ ਖਿਆਲ ਆਇਆ ਮਨਾ ਤੂੰ ਤਾਂ ਗੁਰੂ ਤੂੰ ਆਪਣੇ ਆਪ ਨੂੰ ਤੋੜਿਆ ਤੂੰ ਤਾਂ ਗੁਰੂ ਤੂੰ ਬੇਮੁਖ ਹੋਇਆ ਹੈ ਪਰ ਗੁਰੂ ਬਖਸ਼ਣ ਦਾ ਫਿਰ ਗੁਰੂ ਬੋਲ ਗੋਇੰਦਵਾਲ ਸਾਹਿਬ ਆ ਗਿਆ
ਸਾਹਿਬਾਂ ਦੇ ਮੱਥੇ ਨਹੀਂ ਲੱਗਾ, ਸਿੱਧਾ ਲੰਗਰ ਚ ਪਹੁੰਚ, ਫਿਰ ਸੇਵਾ ਸ਼ੁਰੂ ਕਰ। 6 ਮਹੀਨੇ ਫਿਰ ਸੇਵਾ ਸੀ ਸਾਹਿਬ ਜੀ, ਫਿਰ ਅੱਜ ਲੰਗਰ ਚ ਆ ਗਏ। ਉਹ ਗੰਗਾ ਰਾਮ, ਤੈਨੂੰ ਤਾਂ ਸੇਠ ਬਣਾਇਆ ਸੀ, ਇੱਥੇ ਕਿਸ ਤਰ੍ਹਾਂ? ਹੁਣ ਚਰਨਾਂ ਤੇ ਪੈ ਕੇ ਰੋਣ ਲੱਗ ਗਿਆ। ਇਹ ਪਾਤਸ਼ਾਹ ਤੂੰ ਦੇਵੋ ਸਭ ਕੁਝ ਦਇਆਧਾਰ, ਮੈਂ ਕਿਰਤ ਕਰ, ਤੇਰੀਆਂ ਦਾਤਾਂ ਨੂੰ ਪਾ ਕੇ ਤੈਨੂੰ ਭੁੱਲ ਗਿਆ ਸਾਂ, ਮੈਨੂੰ ਬਖਸ਼। ਹਜ਼ੂਰ ਕਹਿਣ ਲੱਗੇ, ਗੰਗਾ ਰਾਮਾ ਰੋ ਨਾ, ਤੋ 6 ਮਹੀਨੇ ਮੇਰੇ ਸਿੱਖਾਂ ਦੀ ਫਿਰ ਸੇਵਾ ਕੀਤੀ ਹੈ, ਇੱਕ ਵਾਰੀ ਫਿਰ ਮੰਗ ਲੈ। ਆਖੋ ਸ੍ਰੀ ਗੁਰੂ ਕਿਹਦਾ ਚੱਲੂ ਕਿਹੜੀ? ਇੱਧਰ ਗੰਗਾ ਰਾਮ ਰੋਈ ਜਾਂਦਾ ਹੈ ਤੇ ਫੁੱਲ ਮੰਗਦਾ ਹੈ, ਮੈਨੂੰ ਬਖਸ਼। ਆਓ ਕਰੀਏ ਅਰਦਾਸ, ਪਿਆਰੀ ਸਾਧ ਸੰਗਤ, ਗੰਗਾ ਰਾਮ ਨੇ ਵੀ ਗਲਤੀ ਕੀਤੀ, ਕਈ ਵਾਰੀ ਅਸੀਂ ਵੀ ਕਰ ਜਾਂਦੇ, ਤਾਂ ਬਖਸ਼ਣ ਵਾਲਾ ਕੌਣ ਹੈ? ਧੰਨ ਗੁਰੂ ਅਮਰਦਾਸ ਪਾਤਸ਼ਾਹ, ਜਾਗਵੀ ਜੋਤ ਗੁਰੂ ਬੈਠੇ ਹਨ। ਗੰਗਾ ਰਾਮ ਰੋ ਕੇ ਅਰਦਾਸ ਕਰਦਾ ਕੀ, ਆਓ ਆਪਾਂ ਵੀ ਕਰ ਲਈਏ ਅਰਦਾਸ, ਪਹਿਲੇ ਸੇਵ ਖੋਲੇਗਾ ਪਿੱਛੇ ਸਾਰੀ।

ધન ગુરુ નાનક પાતશાહજી ની ખીરી ફુલવાડી પર્વતમાં આવી આપ ધન હો દૂર લેને તો ચલ કે હંસ ઉડારી અમાર કે સત્સંગ રૂપી માન સરોવર જુડકે આજ તો દાત તુસી ભી પ્રાપ્ત કીતી હૈ જો તીજે ગુરુ નાનક ને ગંગારામ નું બખ્શી હૈ તો આવો ઇસ દાત નું સંભાળીએ માલક દિયા દાતા પ્રાપ્ત કરકે શ્વાસ શ્વાસ જપીએ સતનામ બાણી નાલ જુડીએ સદગુરુ ને શુકરાને ભી જુડીએ એદા ફલ જીવન સફલા ફિર સાડા એ લોક સુખીએ લોક સુરેલે નાનક અર્પણ આપણે મેલે બાબાજી ને બખ્શિશ ગુરમુખ પરિવાર તે કીતી મહાન યજ્ઞ આરંભ બાણી દે સોમે ચાલ રહે હૈ